થઈ 782 બરેડી કેમ પછી પર 342 311 2092 સબાઉલ વાય છે અસલામ અલયકુમ સંગઈ આજે શોરમાં પખેર આલે જાત મનન ગરમી દહા શોર દરજી આવાજ દરજી દરજી ઉપર રેડિયો કે જમાઈ સુમ રખાય લે હા.

હાજીભાઈ મેસેજ રાખેલ દેવી છે વેલકમ અબાઈ સ્ટુડિયો સ્ટુડિયો તો પખેર રાખલી જમા ટૂલ મિનવાલો તો સલામ ભાઈ માતે જાને તમન્ના જાને અદા તુચ પે જે સહી ખાદા દો ડ્રામા સોંગ દે મુજે દારા તે પ્લે કા ઓ પ્લીઝ આઈ એમ લાઈબા ખાન ડેર મનન જમા ખોરી ફરમાઈશું ડેર રા રવાન દી કસ્તાસ ફરમાઈશ પૂરો કુમ દ બિલ ચાને પૂરો કુમ દ રૂર બને પૂરો કુમ દ ખોર બ પૂરો કુમ ફરમાઈશ તો ખોર બ ન પૂરો કુમ રૂર બ ફરમાઈશ પૂરો કુમ નૂર બ ખપશી તો પદે જે જમા ખોર ઓ જમા રૂર મે ફરમાઈશ કુ તાસ દ્વાર જમાને મ ખપકે ગે હા ઓ તાસ તો પતરે જે ને જે રહમત ખાદિમ યે મા માશુમ યે મા જે જે મા ના પોય મા કલે તાસ જમાને ખપશે મા તો તકલીફ મે લાવશી ઓ જે કલે મા તો તકલીફ મે લાવશી ન જો ગમ બે જરત આચો મા او چې غم زما دلته واچی دل شي زما دل به زخمی شي په دې کې بیا چې کله زخمی شي زبول علاج نه کوم نو بیا به سوشي بیا پکې نو پیدا شي پیپ چې پیپ پکې پیدا شي بیا به سوشي چلو کوم نو به کټ تراشم چې کله پوخ کټ تراشم بیا پروګرام ته سوک راځي زه په سیم سو خپه کیږي بد بګي ها یو ډیر مننه چې بل یو میسج راغلی بھائی میں وزیرستان جا رہی ہوں اگر وہاں نیٹ ورک ہوگا او میسج کروں گی ورنہ والسلام سارا خان تھینک یو سو ویری مچ کڑم واغستل زم چرتا کم غمونا شول کم چرتا کم دا غمونا شول کم چرتا کنه میرے جات منو زما خوری تھینک یو سو ویری ویری ویری مچ